શબ્દ સવારણહારા સુરત મહેલા ત્રીજા હર જીઓ તુદનો સદા સલાહી પ્યારે જિચર કટ અંતર હૈ।